અને એ વસ્તુ વસ્તુનું કોઈ લેન એને બદલે તો ખાન ભૂખ દાખી મરદાન કાહી ચીર ફિરદા રહ્યા और इस वस्तु के लैन वाला कोई गाहक नहीं हार के चौरस के मरदाना खड़ा हो गया सोच रहा है मार्क ने उठ के एडी वड्डी दात बख्शी हर के लैन वाला ही कोई કોણ લવે જાય છે મરદાને ને સામે તક્યા એક અરાયણ બેઠી જેની ટોકરી ગાજરા એ મૂલ્ય મરદાને ને સોચ્યા ચલો મને અરાયણ નું દે દેવું કુછ ખાણ નું દે દેવું ખા કે આપણે પેટનું ચુકતા જઈએ છીએ ભૂખના દુઃખ દૂર કરે મરદાન અરાયણ દે કોળ આપી છો મુઠ ખોલી દે કે આ માઈ આ લવેગી અરાયણ ને તક્યા તે સિર ફેરે મેં એસ પથ્થરનું કી કરું પર ખ્યાલ હૈ તો પથ્થર પર ચમકદા બડે ચલો લઈ લેની આ મેરે બચ્ચે પે ખેલન બચ્ચિયાં ની ખુશી વાસ્તે માતા પિતા કેટલી કોશિશ કરી બચ્ચિયાનું ખિલૌને લે કે દે પૈસે દે મઠિયા દે સાડે બચ્ચે ખુશ બચ્ચિયાની ખુશી વાસ્તે માતા પિતા ની કેટલી કુરબાની અનો બચ્ચે જો વડે હો કે માતા પિતા ની ખુશી માતા પિતા ની બચ્ચે ની ખુશી વાસ્તે કેટલી વડી કાલ ઓ બચ્ચા ધન હૈ જો માતા પિતા ની કરતી બાબા રામસિંહજી મહારાજ પૂર્વ મહાપુરુષ આપણી પવિત્ર પાવન રચના તું એ વચન કરે જીસ બચ્ચે ને માતા પિતા ની પ્રસન્નતા લે લઈ હૈ રબ ની સદાય સદાય ઓકે માતા પિતા ની બડી તાયુ સાહેબા ને બાણીજી લિખ્યા ગુરુદેવ માતા ગુરુદેવ પિતા